0: I was dancing on that one. I don't know about you. That's Love Is What We Need. This next one is called Tables Turn.
1: From London to New York,
2: to New York, to New York, to New York.
1: From Tokyo to Brazil, Sonic Stream Radio. Radio. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .